છે પાછી. અરે ગરગડ ગરગડ ગાડ ગાડ ઉડાવે ભોલા પાર્વતી ગાલો ચડે શંકર કથે પાર્વતી ઓ મને ખૂટાલ ધરે રબે જજરંગ લે ગિરબેત મેં નહીં જાના.

0: હેલો, ફોની લોકરેસ?
1: હા દાદા, જુવાર ના?
0: હા જુવાર ના. કોણ બોલશીત ના?
1: હું રૂપધર ખોરામ બોલે. હા
0: રૂપધર ખોરામ, તું સંગે આજ પહેલી આર ગોઠ વાત હોય સોસન લાગે છે ના?
1: હોય ના.
0: તો રૂપધર ખોરામ કાલે બોલશીત ને તું?
1: તો સાચું સારા ગોરા બહાર લેવું.
0: ગોરા બહાર લે ને. પાણી કોસન
1: આયના?
0: કઈ બેડા કાળા ભૂની રેલા સા?
1: ભૂની રેલું ના.
0: પાણી તો નહી આવે ને રોપા કાજ પર? પાણી હોતો રહે
1: હોતો રહે. તું કોણ બોલશે દાદા?
0: મેં જયરામ કવાસ બોલે દાદા.
1: આકાશવાણી
0: મન કરલું ગીત કામ રામદેવ ના.
1: ઠીક
0: આલે જોવાર.

0: તો અમર લીસના જીટકુ ને
1: હા અમર લે રામ રામ
0: હા તુક બોલ રામ રામ
1: કસા નાસી ચૈતી દાદા સબ નંગત નંગત
0: સબ નંગત નંગત કઈ ખૂબ અચ્છા હશે
1: હા
0: તો એચી સંગે આજી ભલે બસ્તર સર કાર્યક્રમ સુનતો સપાય ગાંવકારી દાદા દીદી સિયાન સજન ઓર સંગ જોહર્યા સંગવારી મન કે મય ચૈતુ
1: ઓર મય જીટકુ
0: હમ દુન કરું સે
1: રામ
0: રામ રામ और फिर तू भूलक चीज
1: नी भूल के कसन भूल को आता तो रेडियो कटा कटा बटलो नान नानी पीला मन के बले हम छु बटले खूबे खूबे मया और चुमा बले
0: हां तो पीला मन के सुरता नी करलम तो खबरी सुगत
1: है री सुगत का उन मने कसन भूल को हां
0: नी भूल हां और पीला मन और गोट गोट का जे रीस होय सर
1: कसन
0: वो नहीं आई कि जसन स्कूल छुट्टी होय से असनी बेरा कहां कहां भूलक नहीं भूलियात
1: हां
0: अच्छा अच्छा धक तू जगावने
1: हां
0: नहीं
1: हां
0: રસની બેલા આમચો બસ્તર જિલ્લા તો કઈક ઠન દખતો જગા મનાસ
1: હા અચ્છા અચ્છા જગા મનાસ બલ્લો ને જંગલ ઝાડી નદી પાડી ઝરના ગુફા
0: હા
1: બરન બાની ચવાસે આમચો બલ્લે પ્રાકૃતિક સૌંદર્ય બોલવાત ને એ આમચો બસ્તર ચો પ્રાકૃતિક સૌંદર્ય ઇતરો ફેમસ આસી કી દેશ દુનિયા લે લોક બાગ મને થા કુકલાય સત
0: હા બલન કા કાંકર લે ધરુન ભાતી જને સુકમ કોંટા તક જેટલો આસે ને ક્ષેત્ર હા
1: હા
0: કઈ કિસમ જો દખતો જગા મન આસ
1: જગા મન આસ જસન કી હામી બસ્તર ચ પ્રવેશ દ્વાર બલ્લે કેસકાલ ઘાટી ઉતાયલ શરુ હોય છે
0: ઉતાયલ શરુ હોય છે
1: હોન કે બોલવા તો ફૂલો ચ પહાડ બોલત ને
0: હોન
1: ઘાટી ની ધડી ધડી બઢિયા રંગ બિરંગા ફૂલ મન ઉતા આસોત
0: હા
1: ઓર હોન ચ ઉપરે ચેક લે ટાટા મારી બોલ ઉતાયલ હિલ સ્ટેશન બોલત હોન કે વ્યુ પોઈન્ટ હોન બાટલે ખૂબે દૂર દૂર ચ પહાડી મન ખૂબે નંગત દખા દેવાત
0: હા
1: ઓર જીક આગે બઢલે ફિર હમ કે કુએ મારી અસન ઝરના ઉતરમ ફિર માજિનગઢ અસન વ્યુ પોઈન્ટ હોન બલ દખા દેવાય બલ્લે ને હમ ચો બસ્તર ને ઇતરો પ્રાકૃતિક સૌંદર્ય આસત જસન આગે

0: રાંચો રાખા કાજે રાન બન રાખા સમિતિ બનલી છે.
1: હોન સમિતિ તો આગત લે બનુ રહે કાય હો?
0: એ બન તો કાજ તો બનુ રહે કાય. માંતર આજી ફેર ઉતા સાંગલા કે રાન બનચો કિત્રો મોલ આસે. મોચો બોલે મન કે ભેદલી રે.
1: અસન
0: હો
1: જાલે કાય કાય ગોટ કે સાંગલા ગોનુ ફોન થાને
0: હુતા સાંગલા કે ધખા આમચો જીવના ને રાન કિત્રો કામ દે છે. રાન રલે બરસા હોય છે, બરસા હોલે બેડા ખાડા ચો કમાની હોય છે.
1: અસનાય ને
0: હો
1: રાન રલો ને તો બરસા હોય છે એ ગોટ કે આજી જાન લે.
0: ઓય રે મય બોલે તો મય બોલે આજી ચી જાન લે. ઓર બરસા તો હોય છે સંગે સંગે નહીં. નીનાસ ધરતો કાજે નગત લહેરા બલે રૂખ રાઈલે મીરે છે મને. ઓહો
1: ઈ રૂખ રાઈલે લહેરા બલે મીરે છે.
0: હો
1: જાલે રૂખ રાઈ મન આમચો ખૂબ બે કામ ચો જીની સાથ.
0: હો રૂખ રાઈલે નહીં લહેરા મીરે છે તેબે આમી નીનાસ ધરુક શકું છે. ઔર આમી રાન બન કે ધીરે ધીરે સારતે જાઉં છે. રાન બન કોની દિને સરુન ગેલે સપાય મનુક માંદી મરુન આરુ સરુન જાદે રે.
1: એ ગોટ કે તો સત્ય બલ્લા છો. જાલે રાન બન કે બચાવક લાગે દે.
0: હો
1: રાન બન લે આમ કે મોહું ટોરા સરગી ચાર પાક કઈક ઓછો જીનીસ બલે મીરે છે.
0: હા
1: રાન બન ની રહે તો ખૂબ બે મુશ્કુલ હોય દે.
0: તેબે તો બોલે છે મેં આજી ચો ગોટ મોચો જીવ કે ભેદુન ગેલી.
1: આલે આલે હોલી બે એબર એ સાંગા રાખા જગા કાજે કસન કરશો થુન કે
0: ઈ પારી હિસાબ ને જાતો રાય મને કાય આમચો પારી હોલે આમી બલે જાવા. દખ એ દે હું બાટે તું છો રાંધા કાય હોલી જાલે એ બાટે ભોરલ લીસે છે
1: એ. હો હો હો જાય છે જાય છે.
2: એના કોઈટુ કાં જાસીસ ના
0: હે નડગુ આય કાયનો એ દે સરપંચ લગે જાતે રહે ના એ કાચો કાચો પારી લગલીસ જાલે ખમન બાટે રાખા કરુક જાતો રાય મને કાય.
2: હા અસન જાલે મય બોલે અહીં દે ના માંતર એ ગોટ તો પંચાયત ભવન બાટી ગયેલો ને આમ કે સાંગુન દે દે.
0: હે અસન આય ને હાલી તે બે એ પંચાયત ભવન છે બાટે જાઉં નહીં એ સરપંચ ઘર બાટે ફેર કાય કાય જામા તા ને.
2: હો હો
0: હો
2: એ ના
0: હા
2: રામ સાહેબ લેકા ના બયા હોલોસ મને.
0: હા
2: હો
0: એ રામ સાહેબ બયા હોલો.
2: હા
0: એ ફેર કસન બયા હોલો ના
2: અસન બડે બયા નો આય ના
0: હે
2: કાકે માર પેટ ની કરી
0: ની કરે ને
2: માંતર અસની બયા બુદ્ધિ મહા ગોટો કામ કરે છે.
0: હે
2: હો નિર્મય બોલે છે ના
0: બયા બુદ્ધિ મહા કામ કરે છે.